0: 인가 모르겠다. 나한테 난구아도 많이 타볼까 보가 밤이라 봐.
1: 밤이나 이스미 에디안 밤이 캉브라. 니네야 타볼까 기보도 아이네네 뜻이네 영호린 캉브라.
0: 아이마 호이호이호이 마람 야먹뿐이다 이모디 영어 아도 많이 타오게 하라바디냐 넌 호직되게 호나 라이리 얌 깐나 빠가 타보니 캉브라.
1: 호이니네 밥을 호라세두디
0: 호라지 호라지 제 아이와 해야 마맘 하이르게 넌 아타한 방암 라니 예고 보고 아 해라게 거
1: 허니네
0: 노컬
1: 미나이
0: 굿 닥터
1: 아나라엔 바미
0: 굿 사트라
1: 마히로이
0: 굿 부트리
1: 마자누피
0: 마힐라
1: 누피
0: 말릭
1: 윤부렐
0: 아 굿 아자팍
1: 오자
0: Good. Purus.
1: Nupa.
0: Mata.
1: Ima. Aku ima magumba.
0: Mani mani. Jome. Magumba. Daya mahalo. Pita.
1: Mapa.
0: Bahan.
1: Macan.
0: Ah, very good. Engo matang sidi ahangbo mumiela siko. Ay hayrake duko nangna ahangbo singdo mumien selo ba.
1: Hoi ni ba.
0: Puning jangna tau ko. Hayrake. Me. Ahang ba? Hong.
1: Aduti me. Doctor Hong.
0: Good. Makai rakke. Tu ahang ba? Hey.
1: Tu larki hey.
0: Good. Very good. Ham ahang ba? Hey.
1: Ham khana khate hey.
0: Good. Very good. Wa ahang ba hey
1: wa bacha hey
0: good dege mo harake aap ahang ba hey
1: aap idea pak hey
0: good mo harake wa ahang ba hey
1: wa hangs hey
0: Good, very good. Amuksu, ham ahang ba hey.
1: Ham balak hey.
0: Good, very good. Tum ahang ba ho.
1: Tum bi ho.
0: Good. Adegi amuk, we ahang ba hey.
1: We ate hey.
0: Good, very good. Ye ahang ba Hey.
1: Ye malayeng hey.
0: Good. Chimayare ko. Nangne na tomdane hanjin phajana pa ga tamni ko.
1: Hoi ni ne. Ai ti loine jin pha pura ni.
0: Good, very good. Mathang sidhi kari lai ri karam ba makha chatha ji gya.
1: Mathang gi ja ai parakke. Aduga ni ne na artha han biyo.
0: Oh, hoi hoi hoi. Ai khone masiti mathangi siti athan ga dabana te ne par ga ta ga dabani ne adu ga hai ga daba adu na ne ai par age nang na ne ai na hai ba du ga chap mana na khomo oba
1: hoi ni ne
0: pungin chang na ta ko lalan maya de ko ucharon chum na hai ga dabani adu adu na ai na hai ni ta hau ro ko hai ra ge
1: hoi ni ne
0: tu larka ho आप डॉक्टर है
1: आप डॉक्टर है
0: आप लोग बहन है तुम लोग बच्चा है तू महिला हो हम बालक है मथंग छिना वही अमामम हाय बतम गतबा हाय रागे को अमामम तनी को हाय दिसे
1: होनिने
0: लट Nut.
1: Let. Nut.
0: Good. Low. Now.
1: Low. Now.
0: Yek chen na hai go. Lala. Nana.
1: Lala. Nana.
0: Jal. Jan.
1: Jal. Jan.
0: Good. Mal. Man.
1: Mal. Man.
0: Bun. Wun.
1: Ban one
0: good ban